દેશ પરદેશ પ્રાઇમ ટાઈમ રેડિયોનું જાં ચલો AM 530 તે 24/7 જે ભી પ્રોગ્રામ આઉંદે ને ઉહનાં નું સુણ વાસ્તે જાં દેશ પરદેશ નું લાઈવ વેખણ વાસ્તે લોગઇન કરો સાડી વેબસાઈટ નું www.deshpardeshradio.com યા www.deshpardeshtv.com લાઈવ સુણના ચાહુંદે લાઈવ તે ક્લિક કર લો જે વાચ કરના ચાહુંદે તો ઓ તે ક્લિક કરો જાં ફર આપણે IPTV બોક્સ દે ઉતે પંજાબી સેક્શન ક્લિક કરો ઓદે ઉતે જાકે દેશ પરદેશ ટીવી નું ક્લિક કરો ઉતે તુસી સુણ ભી સકદે હો વેખ ભી સકદે હો 24/7 તાનું માણ હૈ કેનેડિયન હોણ દા કેનેડિયન હોણ